0: કોણ લાગે છે ભાઉજી?
1: કે નવીના દાય આવ આવ. એ બહુ દિન પર એમર કૃપા કે લીયે. એ કોલેજ મે તો આપ ખૂબ મો લાગે છે.
0: હા ભાઉજી, મોન તો ખૂબ લાગે. હમ એકોટા ક્લાસ ને છોડે છી. આ આપ તો પરીક્ષા હે ફોર્મો ભરા ગેલ. ભાઉજી, મુદા એકટા બડ ગડબડ દેખી છી.
1: સે કી
0: કિછ વિદ્યાર્થી કે પઢાઈ લખાઈ સે કોનો મતલબ નહી રહે છે. માત ઉચક પનિયા હુડંગી સે મતલબ રહે છે. હે ઓહન ચાઇલ હમરા એકુરાતી નીક ને લગયા ભોજી.
1: એ ઓહુ કે કયો કિછ કહલા કે કી હમરા તો કિછ સંદેહ ભર હલે.
0: હા કે તો અહીના રહ્યા ભોજી. ઓહન લડકી હમ નહી છી.
1: અચ્છા કહો, હમર ભાષા કહ્યો ભેટ ભેલ છે કે નહીં અહાં કે?
0: વિનોદ જી.
1: હા હા.
0: અરે ઓ તો બડ નીક વિદ્યાર્થી છે ભોજી. હુનકા સંસ્વભાવ જો સબ છાત્રક ભ જાય તો મનુખ્ય ભ જાત.